નેક્સ્ટ એસએમએસટી કરીશંતિ હીરામણી બર્મા, પરશમણી બર્મા, પુષ્પેન્દ્રમણી બર્મા, નોખેલાલ બર્મા, દત્રેંગી ભાટાપારા છત્તીસગઢરૂ, એવં તાંક પર એસએમએસ